0: કાળમાં રામાયણમાં રામ ર રાવણ હશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी की लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली।

0: કાળમાં રામાયણમાં રામ ર રાવણ હશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी की लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली।

0: સાલમાં રામાયણમાં રામરા રાવણ હોશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी के लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराईदाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली